સાસંગ જી બોલો જી. વાહેગુરુ વાહેગુરુ, એક ઓંકાર. શ્રી વાહેગુરુજી કી ફતે. શ્રી ભગવતીજી સહાય વાર શ્રી ભગવતી પાસે દર્શન. પ્રથમ ભગવતી સમર કહે ગુરુ નાનક લઈ ત્યાં પ્રિયંકર કુર્તે અમરદાસ રામદાસ સહાય અર્જુન હર ગોવિંદ સિમરો શ્રી હર આય શ્રી હર કૃષ્ણ ત્યાય તે સબ દુઃખ જાય. તેગ બહાદુર સિમર્યા કારણ ઉન્હે આવ્યા હૈ સબ થાઈ હોય સહાય દસમે પાછા. ગુરુ ગોવિંદ સિંહજી મહારાજ સાહેબ થાઈ હોય સહાય દસમ પાચી દે પુત્રાત્મક સ્વરૂપ સાહેબ શ્રી ગુરુ ગ્રંથ સાહેબ દે પારદાર દા ધ્યાન કરકે ગલત સે બોલો જી. વાહેગુરુ ગુરુ મહારાજ આપજી દે પાંચ પ્યારે ચાર સાહેબજાદે ચાલી મુક્તે હટિયા જપિયા તપિયા જના નામ જપ્યા વંડ છક્યા દેહ ચલાઈ તેગ વાહી દેહ કે નિડ કી તાતના પ્યારે સત્યારે ની કમાઈ રતે અંદર કી. બોલો જી વાહેગુરુ. જન્ના સિંઘા સિંઘણિયા ધર્મ હે સી દિત બાંધ બાંધ કટવાય કોપડીયા લોહાઈયા ચરખણીયા કે ચડે આર નચરાય ગયા ગુરુદ્વારે સેવા કુરબાની કી ક્યા ધર્મ નહીં આ રહ્યા છે કિસે તો કેસા સસા સંગ નિભાયા તે નાની કમાઈ જાતે અંદર કે. બોલો જી વાહેગુરુ. પંજાબ ગુરુદ્વારે રતે અંદર કે. બોલો જી વાહેગુરુ. પ્રથમ સરબત ખાલસા જી કી અરદાસ હૈ જી. સરબત ખાલસા જી કો વાહેગુરુ વાહેગુરુ વાહેગુરુ. નામ ચિતા હૈ ચિત આમણ કા સર કા સર્વ સુખ હોય જહાં જહાં ગુરુ ખાલસા સાહેબતા રખ્યા યાદ દેહ તે કી ફતેહ બિંદ કી પહેજ પંત કી જી શ્રી સાહેબ જી સહાય ખાલસા જી કે બોલબાલે. બોલો જી વાહેગુરુ. સિખા નું સિખી દાન કેસ દાન રહેત દાન વિવેક દાન પ્રસાદ દાન ભરોસા દાન દાના સિર દાન નામ દાન શ્રી અમૃતસર સાહેબ દર્શન સ્નાન ક્યુંકિ આ ચંડે ભૂંગે જુગો જગ અટાન ધર્મ કા જયકાર. બોલો જી વાહેગુરુ. સિખાંતા મન નીવા મત ઉચી મત પત કે રાખે આપ વાહેગુરુ. ગુરુ ભી મનવાય પંથ સદા સહાય દતા જીવ ગુરુદ્વારા નિરકાળા સાહેબ પંજા સાહેબ હોર ગુરુદ્વારે ગુરધામ જેના તો આપદે પંથ નું છોડ્યા ગયા સિદ્ધાર્થ સેવા સમાજ દા દાન આપણી ખાલસા જી નું બક્ષો હે નોટિયા દી ઓટ ગુરુ ને આશ્રય દે આશ્રય ગુરુ તાન તાન ગુરુ ગ્રંથ સા દોહે કર જોડ કરો અરદાસ ભાવે તાણે રાસ. હે ગિરિરાજ જી આપ દે ચંદ કામના અરદાસ આજ આપને બક્ષી કીતી હૈ આદ ચાના પિતૃ ગુરબાણી સુખમણી સાધ સંપૂર્ણ પાઠ દતા એસ વડે સંધ્યા સમય જાણ કે આદ ચાના સ્રોતધાર રહે રાસ આજ પાઠ કી તારી કૃપા કરો. ભૂયા ભુલ ચુકા ની માફી બક્ષો પડી હોય બાણી શોધ કે સચખંડ પ્રમાણ કરો બાણી દા ભાવ સારિયા સજ્ઞા હિરદ નિશાની વાત કરો જી. અગો તો શોધ કે મિત્ર બાણી ચાલી બાર બધી બક્ષિશ કરો ગિરુ આજ ખુશી હોય આપ જે બક્ષિયા દાતા વિચો પિતૃ કડામ શાદી દે ગયા તૈયાર કરે હાજર દતા આપ જી ભોગ લાવ શીર પ્રસાદ સાર સંકેત રસના લાયક હોય જો જી શકે શ્વાસ શ્વાસ આપ જી જા પિત્ર નામ જ બક્ષિશ કરો દતા જી. દુઃખ કલેશા રોગા દા નાશ કરો સુખાં દા પ્રકાશ કરો દેશ પુદેશ રખ્યા બક્ષિશ કરો જી. કૃપા કરો ગરીબ નવાજ એ તો આજી આપજી બક્ષિયા દાતા જો નગરા ચુટ સેવારી પ્રમાણ કરની આપદે જાના સેવા કરે સારે ટાલીએ સંઘા સંઘણીયા ને તંદુરસ્તી બક્ષો ચાદી કરે બક્ષો એટલે સદા આઈએ ચિત્ર આપણે ત્યાંના સેવા દી ભાવના બક્ષી પ્રાપ્ત કરો ગરીબ નવાજ જી. કૃપા કરો અમર તો એ તો લાગે દારતી અહીંયા સાફ સંગતાની હાજરી દર પરિવાર કરો કડીયા ને ખિલાવો સાંગતા દા દર્દ તેર ફોર પેટા પ્રવાન શુભકામના પૂર્ણ કરો જી. ગરીબ નવાજ કૃપા કરો બતા દિયો બેઅંત પરિવાર વલ્લો બેઅંત માયા બેઅંત રસદા આપદે નગરા દેખે મંદરા વાસે આદમી પરિવાર કરતા કમાઈયા સબળ કરો કાર્જ વધ વધતા સાબ સંગત દે શુભકામના વાસ પૂરી કરો જી. તાર બક્ષિશ કરો ગરીબ નવાજ ખાલસા પંથ નું શેખ કોમ નું એકતા સ્વાગ પે આદિ બક્ષી કરકે સચન દો દાસ બક્ષો ચાનન જોડો ગુરબાણી દા પ્યાર બક્ષો હાર મેદાન દ્વાન ફતે બક્ષ પાસા કરો જી. ગુરુ ગરીબ નવાજ કૃપા કરો દૂર દરાજે કારણે બેઠિયા લાઈવ કરતા કીધું શ્રવણ કરીયા સારી સંગતની હાલ જે પ્રવાન કરો કરીએ લેખે લાવ સંગતા દર્દ ટેલિફોન પેટા પ્રવાન કરતે હોયા સાત સંગતા જે શુભકામના સર્વતા પૂરી કરો જી. ગુરુ ગીરના કે બગડા દાદ કે સેવાદાર મનદીપ ધારીવાલ બોલો પરિવાર ની સુખ શાંતિ ચાટી કરવા વાસ્તે એકસો એક ડાલર આપે જાય પેટા કે પ્રવાન પ્રહાર બક્ષિશ કરતે હોયા ધારીવાલ પરિવાર જે તાંજુથી સુખ શાંતિ ચાટી કરા કરો પરિવાર નું એકદાસ ભાગ પે આજ બક્ષી કરકે સંત દાસ બક્ષો કમાઈયા સબળ કરો કાર્ય વાદ્ય બક્ષો જી. કૃપા કરો ગુરુ ગરીબ નવાજ એ તો આજીઓ સેવા પ્રવાન કરો ફૂલ ચુકાની માફી બક્ષો પેતૃ નામી બક્ષી કરકે ઉપરાંત આજ દે શામ કથા કી દ્વારા રમતા વાત આજ્ઞા બક્ષો રહેતે કાશવાર કે ચરણ તુમાજી બનાવો શોધ દે પુત્ર સેવા લાની કરવા દેતા સહી પ્યારે મેરો જીને મને આપણા નામ દેતા હવે નાનક નામ ચડતી કલા તેરે પાણે.
ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕਾ ਖਾਲਸਾ, ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕੀ ਫਤਿਹ। ਦੁਹਰਾ ਆਗਿਆ ਭਈ ਅਕਾਲ ਕੀ ਤਵੀ ਚਲਾਇਓ, ਸਭ ਸਿੱਖਣ ਕੋ ਹੁਕਮ ਹੈ। ਗੁਰੂ ਮਾਨਿਓ ਗ੍ਰੰਥ, ਗੁਰੂ ਗ੍ਰੰਥ ਜੀ ਮਾਨਿਓ, ਪ੍ਰਗਟ ਗੁਰਾਂ ਕੀਤੇ ਜੋ ਪ੍ਰਭ ਕੋ ਮਿਲ ਬੋਝ ਹੈ। ਗੋਜ ਸ਼ਬਦ ਮੈਂ ਰਾਜ ਕਰੇਗਾ ਖਾਲਸਾ, ਆਗੀ ਰਹੇ ਨਾ ਕੋਏ ਪਾਰ ਹੋਏ ਸਾ ਮਿਲੇਂਗੇ। ਬਜੇ ਸ਼ਰਨ ਜੋ ਵਾਹਿਗੁਰੂ ਨਾਮ ਜਹਾਜ ਹੈ, ਚੜੇ ਸੋ ਤਰੇ ਪਾ ਜੋ ਸ਼ਰਦਾ ਕਰ।